સાથીઓ, ગાલ બરસાત જે થઈ રહ્યા હે, બાદલ કકર આકાશ મેં ઉડરી ઉડરી અચી રહ્યા હેન, તો છો ન મોહમ્મદ રફીએ જો ગાયલ, ભોજલ જો લિખેલ પ્રોફેસર રામ પંજવાણીએ જો હી ગીત બધું.